સંગીત સુખર લોકગીત અવ સંગીત કે ક્રમમાં આગુ બઢવો અવ આપ મન લ સુનાવો ઘાસીદાસ માનિકપુરી અવ ઉમન કે સાથી મન કે યુગલ સ્વરમાં ગીત કે બોલ હાવે જાહું કાલી ધુરિયારી આમા ખોડરા રેંગાખાટ જિલ્લા કબીરધામલે પસંદ કરતા હવે દેબી સિંહ નેતામ રાજેન્દ્ર સિંહ નેતામ દક્ષ પ્રિય ગીત સરગમ નેતામ સંગવારીઓ ઇહી ગીત લા પસંદ કરતા હમર સંગવારી મન હે પત્ર કે માધ્યમ સે લીક ભેજી ને બંગલા મટિયા બાલોદ લે શિવકુમાર અંગારે અંજની ત્રયંબિકા લીના અંશુમાલા આશુતોષ અંગારે ગ્રામ ભરરી ટોલા ડોંડી બાલોદ સે નમિત કુમાર ગૌતમ પીહુ પ્રિયંકા નીતુ અવ મુરલી ગૌતમ ઝુલેલાલ કોલોની રાયગઢ લે લક્ષ્મણ વાધવાની શ્રીમતી વિમલા વાધવાની માસ્ટર હર્ષ ખુશી અવ શુભમ વાધવાની સંગમાં હે કન્હૈયાલાલ તીર્થાની પટેલનગર મલોડ પંજાબ લે રમેશ કુમાર જાજોરિયા ગીતા રાની જાજોરિયા ગગનદીપ જાજોરિયા બેબી આરજુ જાજોરિયા ગૌશાલા પરા રાયગઢ લે વિનોદ કુમાર ગુપ્તા રીના નેહા યેશુ અવ અંશુ ગુપ્તા રામજી સાહુલ જીવનલાલ રજક નિમી શિવમ સતીશ મુકેશ કુમાર સાહુ લચ્છનપુર લે ઇહી ગીત લા પસંદ કરવર ઇમેલ કરીને ગ્રામ પીપરલોડ સરગાંવ છત્તીસગઢ લે દીપેશ વર્મા પૂનમ વર્મા જ્યોતિ અવ શિવાંશ વર્મા પોટિયા કલા દૂર ગલે સંજય કુમાર સાહુ સુજાતા સાહુ શશાંક સાહુ અવ સીમા સાહુ ગાંવ ગણેશધામ પરસુલી જિલ્લા બાલોદ લે જીતેન્દ્ર દાસ માનિકપુરી મિલાવદાસ જયદાસ દેવેશદાસ ધનવંતીનભાઈ અવ મોતીનભાઈ માનિકપુરી ગેંદલાલ શ્રીવાસ કૌશલ શ્રીવાસ બિહારી પટેલ લક્ષ્મી બરેટ લક્ષ્મણ વાધવાની ગેંદુભાઈ એમન હાવે રાયગઢ લે મિઠુમુડા દુર્ગા ચોક લે રાયગઢ રામ ભટલ રોહિત જયલક્ષ્મી અનુપપુર મધ્યપ્રદેશ લે જય મંત્રી કેવટ અંજલિ કેવટ વાર્ડ નંબર દો ગંડઈ પંડરિયા લે સીવા યાદવ રાજ યાદવ ચિંટુ તરુણ યાદવ કે સંગમાં ચુવા રામ યાદવ અવ કન્હૈયા નિર્મલા યાદવ ડોંડી લોહરા બાલોદ છત્તીસગઢ લે દેવશંકર તામુરિયા અજય દેવ તામુરિયા તુષાર દેવ તામુરિયા ડાલી બેબી પૂજા તામુરિયા આરતી અવ પ્રભા દેવી તામુરિયા બાબા કુટીર રાયગઢ છત્તીસગઢ લે શિવકુમાર ચૌહાણ સંક્રાંતિ ચૌહાણ રિતેશ કુમાર અવ રાજેશ્વરી કે સંગમાં ઉત્કર્ષ ચૌહાણ આવ સુની ઘાસીદાસ માનિકપુરી કે સ્વરમાં ગીતલા જાહુ